ખરીફ ફસલ બુઆઈ કરી દીધી, બુઆઈ પહેલા થઈ ગઈ છે 15-20 દાડાની, એમ ખાસ કરીને મક્કા સોયાબીન હે ધાનની ફસલ હે, ફસલ જી ઉડદ હે તુવર હે એ ભી કરી જા સકાય, ખોર ખરપતવાર હે એનું નિયંત્રણ આપણને સમય પર કરવું જરૂરી હે, કેમ કે જી આપણી ફસલ મુખ્ય ફસલ હે એના અલાવા જે અણસમ જે ખોર હે એને આપણે સમય પર નષ્ટ નિયંત્રણ ન કરવું, આપણી ફસલ સહી તરીકે થકી અગાડી બળી ન શકે, એનું ઉત્પાદન સહી ન થાય, એટલે આપણે સમય પર ઉત્પાદન. કિસાન ભાઈ હું હું કે આ પણ છોટો અને આપણે નિયંત્રણ કરી દઉંગા તો ઓછું રહે, વધારે બળવા થકી આપણને મહેનત ને ખર્ચો વધારે પડી જાય, ભાઈ સમય ઉપર ખરપતવાર ને કાઢી દેવું નહીં, તાકી આપણે ફસલ આપણી અગાડી બળી શકે. મક્કા સોયાબીન ને ભાઈ કે પાછા આ કલ્પો દે મક્કા વગેરે હાલ થકી વળી નથી નાખી, એને બી થકી બી આ ખરપતવાર નિયંત્રિત ખોર હે ઉપર આવી જાગ્યા, એને થકી શું કહીએ આ કલ્પો વગેરે બી આપણે દેવું જરૂરી છે, એને દવાઈ સરતી વખતે રાસાયણિકનો બી ઉપયોગ કરે પાછા કિસાન ભાઈ, રાસાયણિક દવાઈનું બી જાતે વખત બી આપણને એનું સાવધાની રાખવી જરૂરી છે, છોટી મોટી સાવધાની નહીં રાખવા કિસાન ભાઈઓ તો આપણું શરીર પર કઈ પ્રકારનું નુકસાન થઈ શકે, કેમ કે દવાઈ એ ઝેરીલી, એટલે આપણે છોટી મોટી વાતોનું ધ્યાન રાખીને ભાઈ આ દવાઈનો છંટકાવ કરવો હોય, ભાઈ મોઢું બાંધવું હોય અસલી કોઈ બી કપડા થકી નાક ઉપર ની સુરક્ષા કરવી, કોઈ સસમા હોય આપણે પહેરવાની બી સુરક્ષા જરૂરી, બૂટ મોટી સાઈઝના, કેમ કે કોઈ જાનવર હે ઝેરીલું તો એ આપણને કઈ ટચ થતું તો બી આપણો ભાઈ કઈ નુકસાન થઈ શકે, આપણે જે શીશી છે એ બી આમને તમને નદી નાળામાં તળાવમાં કઈ ભાઈ પાછા ખૂન ટૂંકી દે તો એવો ન કરવું, જે શીશી છે એને આપણે સહી તરીકા થકી ખેતરમાં સેફ ગડ્ઢા ખોતરી દંગા એને દફનાવી દયા એ શીશીને જલાવી દઉં, આને થકી કોઈ નુકસાન નહીં થઈ શકે, છોટી મોટી વાત ધ્યાન રાખવું. કિશન ભાઈ દેખો આ સુવાસા દાડા હે, આના સુવાસા દાડાનું જે પશુધન હે પશુનો આપણે ખરસ કે બે પશુ બે અબુલો જેવે બોલી શકે ને હેન્ડલી શકે, એટલે એનું આપણને આના સમય ધ્યાન રાખવું હોય ભાઈ પશુને, કે પશુ ખેતી એકબીજાને મળવી જોઈએ, ખેતી ખેતીમાં આપણે સારો વગેરે ઉત્પાદન થાય, આપણે પશુની કામ લાગે જે અનાજ હે એ આપણે

આપણે ધર્મ એટલે પશુ રાખવા ગણફાયદા રાખી છે. અને સમસ્યા દ્વારા મને પશુને હારંભાળ જરૂર કરવી જોઈએ અને મક્કી મચ્છર થકી બી બસાવીને રાખવું નહીં, કેમ કે આ મક્કી મચ્છર મેન બીમારી છે. એના થકી હું કે આ મચ્છર કાઢવા થકી પશુ કંઈ બીમાર થઈ શકે એમ કહે, આ કોઈ તરીકા બી છે કિસાન ભાઈઓ જે આપણે

0: પ્રથમ પાઠશાળા આપણું ઘર હશે, ઘરથી જ આપણે એના સંસ્કાર નિર્માણ કરી શકો. એના બાદ ગુરુનું દાયિત્વ હે, બચ્ચે સ્કૂલ મેં જાય તો શિક્ષકનું દાયિત્વ હે કે બચ્ચાની અચ્છા ચરિત્ર નિર્માણ થાય, બચ્ચા મેં અચ્છા સંસ્કાર હે આપણે આલી શકો. કેમ કે બચ્ચો ભણી જાય, આજકાલ ટેકનોલોજી માહી રહી પણ મમ્મી ભી અચ્છા રહી, પર અગર સંસ્કાર એના નહીં હોત એક અચ્છો ઇન્સાન નહીં બની શકે. તો કોઈ ચીજ આપણે ઘરથી હી કાઢી શકો. ને આણીસ વાત ઉપર આપણે હાથે આ સોરા ઉપર સેવા નિવૃત્ત શિક્ષિકા ગીતાજી હિમ ને એણે આપણે તેણથી કે આપણે વાત કરો કે બચ્ચો મેં આપણે અચ્છી આત્મનું નિર્માણ હતી કરી શકો. તો પહેલે આ મેડમથી વાતચીત કરો, એને હાથે હાથે આ સંદેશ બી સાંભળો, પછી આપણે આગળની વાત કરો.
1: નમસ્કાર મેડમ.
2: નમસ્કાર.
1: આજે અમારે હાથે હિં ગ્રામ શીશ થી સેવાનિવૃત્ત શિક્ષિકા ગીતા પંડ્યા મેડમ. આજે ગીતા મેડમ થી અમે બચ્ચાની જે પરવરિશ છે એના બારા અમે ચર્ચા કરો. નમસ્તે મેડમ.
2: નમસ્તે.
1: આપનું અમારા કાર્યક્રમ બહુ બહુ સ્વાગત હે મેડમ.
2: ધન્યવાદ.
1: હા મેડમ, આપે અમને શિક્ષા આલી હે અને જે આપની શિક્ષા હે એ હજી સુધી અમારો માર્ગ પ્રશસ્ત કરી રહી હે. આજે આપથી એ વાત જાણવું ચાહો કે વર્તમાન સમયમાં જે બચ્ચો હિ એને પરવરિશ આપણે કઈ રીતે શીખી કરો જેથી એને અચ્છા સંસ્કાર આવે.
2: બચ્ચો ને સંસ્કાર બદલે સબથી પહેલે ગુરુ હે માં. માં જબ ગર્ભ માં બચ્ચો રહે ને તો એથી એના સંસ્કાર શું થઈ જાય. માં ની સોચ વિચાર એની ક્રિયાકલાપ સપનું અસર એ બચ્ચા માતા ગર્ભમાંથી શરૂઆત થઈ જાય. તારો બચ્ચાને જો માં ગર્ભવતી રહે તો એવીથી કે એને ધર્મ ને બારામે, દેશ રાષ્ટ્ર ને બારામે, ઓર જે મોબાઈલ હે એનથી થોડું દોરી હે, સકારાત્મક ચીજે એ અધિક થી અધિક ઉપયોગમાં લેવી જોઈએ માને. જેનથી બચ્ચા મેં એ બચ્ચો હોય વહ ચોથા મહિનાથી કે માની આવાજ એવી સાંભળવું શરૂ કરી દે તેથી એમાં અચ્છા સંસ્કાર ઉત્પન્ન થાય.
1: મેડમ, આપે જે વાત કરી કે બચ્ચો જે ગર્ભમાં રહે એથી કે સંસ્કાર મળવા શરૂ થાય, તો કઈ અચ્છી પુસ્તકે પડવાથી કે ધાર્મિક અચ્છી પુસ્તકે ફરક પડે? કઈ
2: ખુબ ફરક પડે. હા, એ ખબર હોય ઇતિહાસની મહાભારત મેં અભિમન્યુ હોય માના ગર્ભથી કે ચક્રવ્યુહ નું ભેદન કરવું શીખી ગયો.
1: બિલકુલ સહી.
2: હા, એ માને ગર્ભમાં જે કીધું નહીં હમારે સાંભળી લીધું તો ચક્રવ્યુહ ભેદન જો મા એની ભૂલી જાય તો એ વારે એને એ બહાર નીકળવાની કલા એ નહીં રહે. એનો મતલબ આ પ્રમાણ હે કે મા ગર્ભમાં શિશુ રહે એ વારે એને માના સંસ્કાર એ અવશ્ય મળે.
1: અચ્છા, તો આ ખુબ અચ્છી વાત હે. વાસ્તવ મેં આપણા બદલે આ ઇતિહાસમાં એક પ્રમાણ ભી મોજુદ હે કે ગર્ભથી કે બચ્ચું હે બહુ અચ્છી અચ્છી વાત શીખે, તો ગર્ભાવસ્થાથી કે બચ્ચાને અચ્છા સંસ્કાર હાલવા શરૂ કરી દેવા જોઈએ. ને બીજું આપણે વાત બતાવી હતી કે મોબાઈલ નું વર્તમાન સમયમાં મોબાઈલ નો બચ્ચાને મન મસ્તિષ્ક ઉપર ખુબ ગહરો અસર નાખી રહ્યો હોય, તો બચ્ચાને બચપનથી કે મોબાઈલ થી થોડું દૂરી બનાવવા બદલે આપણે શું કાર્ય કરી શકો?
2: મોબાઈલ થી જે પરંપરાગત ખેલ હે આપણા એ બચ્ચા માં વિકસિત કરો આપણે. એને કહાની કિતાબે જે આપણે પેલા દાદી નાની નાના કહાની કહેતા હતા સોરોને એ કહાની આપણે એને બતાવી શકો જેથી મોબાઈલ થી દૂરી થઈ જાય. આજકાલ ની માયા હું રહે કે એ ખુદ મોબાઈલ થી લાગી શીખી રહે ને બચ્ચો જોડે ખાવાનું ને ખા ચાય પાણી ની પીએગા તો એ મોબાઈલ આલ દે ને ધીરે ધીરે એની આદતે બગડી રહી મોબાઈલ થી. મોબાઈલ એ અચ્છી ચીજ હે શીખવા છે, કુછ ઉમ્ર બાદ અચ્છી હે. બચપન મેં હું દીખી રહ્યો ખુદ ને ખબર નહીં હે. એટલે મોબાઈલ થી દૂરી બનાવ ખુબ જરૂરી હે. એને બદલે માં બાપ ને આપણી આપણું જીવન દિનચર્યા બદલવી જરૂરી હે. અગર માં હે માં હે યા પિતા હે બચ્ચા ને સામે મોબાઈલ નો ઉપયોગ નહીં કરેગા, બહુ કમ કરે યા પસંદ મેને ખેલાડે એને બહાર ઘુમાવે બગીચા. આ એક પરિસ્થિતિ ભી બની રહી કે ધીરે ધીરે જે પ્રાકૃતિક ચીજે કમી આવી રહી હે જેની બચ્ચો હવે ખુબ મંડુક થઈ રહ્યો હે.
1: સહી હે. તો બચ્ચાને સુધારવા બદલે યા ફિર મોબાઈલ થી દૂરી બનાવવા બદલે પેલા માતા પિતા ને ભી સુધારવું પડે.
2: સુધારવું બહુ જરૂરી હે.
1: જેમ આ વિદ્વાન લોકો કહી ભી કે

0: જેટલું શીખવાડવાથી કે નથી શીખતું એટલું અનુસરણથી શીખે.
1: અનુસરણથી શીખે
0: તો એ આપણે માતા પિતાને જેમ કરતા દેખેગા યા ફિર ઘર મેં જે ભી બુઝુર્ગ હૈ એને જેમ વ્યવહાર કરતો દેખેગા એ બસ બચ્ચો હૈ અપનાવેગા. તો આને બારામાં આજે આપ હું કહેવું ચાહી રહ્યો કે આજે અચ્છી પરવરિશ બચ્ચાને આપણે હતી આલી શકો વર્તમાન સમયમાં
1: બચ્ચાને પરવરિશ બદલે સૌથી પહેલા આરામ સંસ્કાર ની કરવા પડે અને સુબહ માં જલ્દી ઉઠવું એનું ખુદ નું સ્વયં નું કામ આપણે હાથે કરવું કરતા શીખવું પડે. મા ના કામ એ મદદ કરે બચ્ચો તો બચ્ચા ને સંસ્કાર વાસે અને ઘર માં આપણી દિનચર્યામાં ખુદ સ્વયં નું કામ સ્વયં કરવું. જેમ કે બચ્ચો સ્કૂલ થી આવી રહ્યો વાળું બેગ મેલી લે આપડે જૂતો ખોલી લે એ કામ હે. ખાવાનું વ્યવસ્થિત બહી ને જેમ પાલથી મારી ખાવાનું બહી બહીને ખાવાનું ખાઈ લે એ બધા સંસ્કાર. કોઈ ઘર માં આવે છે બંને જલ એને આપણે ચેકઅપ બચા જલ પીલા દે તો એ પાણી પાઈ દે. કોઈ મહેમાન આવે એનો આવ ભગત કરી લે એનો જવાબ આલી લે. છોટો છો પાંચ સાલ નો બચ્ચો પાંચ થી સાત સાલ નો બચ્ચો થાય એટલા મળવા કોઈ સંસ્કાર ચાલવા બહુ જરૂરી હે. આપણી ચીજ વ્યવસ્થિત મેળવાનું કામ કરવાનું. પેલા બુઢો કઈ ભી હૈ કે એમ સૌથી મોટી વાત હે કે ઘર માં જે બુઝુર્ગ હે એનું માર્ગદર્શન કરે. આજે આપણે મંદિર ની સ્ત્રી અંગુળી પકડીને બચ્ચાને સડાવેગા તો બુઢાપામાં અવશ્ય આપણે એ ભી સડાવેગા.
0: બિલકુલ બહુ અચ્છી વાત કરી મેડમ આપે કે બચ્ચાને આપણે જે ભી શીખવાડેગા બચપન થી એ સંસ્કાર ને જીવન પર્યંત હાથે ચાલેગા.
1: હા
0: તો બચ્ચાને બચપન થી સંસ્કાર આલવા ખુબ જરૂરી હે.
1: જરૂરી સંસ્કાર આલવા.
0: કેમકે બચ્ચો ભણીને ઓફિસર બને એનાથી કે પહેલા અચ્છો નાગરિક બને અચ્છો સંતાન બને એ ખુબ જરૂરી.
1: આજકાલ ની પેઢી ભટકી રહી હૈ એનું કારણ એ છે કે સંસ્કાર ની કમી આવી રહી હે. બહુ પરિવાર એવા સંસ્કાર તો ભી સંસ્કાર ની બહુ કમી આવી રહી હે. એ સંસ્કાર ની કમી ને કારણે યુવા પેઢી એ ભટકી રહી હે.
0: વર્તમાન બચ્ચા ને સંસ્કાર નહીં આલેગા તો એ પછી ભવિષ્યમાં આપણે બદલા જ ખતરો રહેગા.
1: આપણે પેલા જરૂર ખતરો
0: હોય તો આપે ખુબ અચ્છી વાત બતાડી અમે. હજી બચ્ચાને આપણે સંસ્કાર આલો એને હાથે હાથે અચ્છો નાગરિક બનાવો એને દેશ પ્રેમ શીખવાડો એનાથી એના બદલે બચપન થી આપણને હજી વાતે શીખવાડવી જોઈએ. એના બારામાં આપણે જે ચર્ચા કરી આપે અમને આટલી અચ્છી શીખ આલી એના બદલે આપનું ખુબ ખુબ ધન્યવાદ.
2: એક પ્રકાર થી પીએમ જય અબ ગરીબો કી જય બન ગઈ.

0: आ गया है विकसित भारत जी राम जी, जिसमें हर ग्रामीण को मिलेगी साल में 125 दिन रोजगार की गारंटी और काम वही जो ग्राम पंचायत कहे। विकसित भारत जी राम जी, गांव बढ़ेगा तभी देश बढ़ेगा। ग्रामीण विकास मंत्रालय, भारत सरकार द्वारा जनहित में जारी।
1: બેનો આ સ્વરો પર આપણે સંદેશ સાંભળ્યા ને એની પહેલા આપણે જે મેડમ થી વાત કરી ને મેડમ આપણને ખૂબ અચ્છી જાણકારી આપી કે બચ્ચને આપણે સંસ્કારી થતી કરી શકો, કેમ કે બચ્ચને સંસ્કાર શીખવવો એ ખૂબ જરૂરી હિ, અગર કેટલો ભી જ્યાદા ભણી ભી જગા પર સંસ્કાર નહીં હોગા તો એ નહીં કામ નું। બીજું મેડમ એ ભી બતાડ્યું કે બચ્ચને બચપનથી થી છોટું મોટું કામ શીખવાડવું જોઈએ, જેમ ગરમી હે આપણે મમ્મી ની મદદ કરવી હો, તે જરૂરી નથી કે લડકીને શીખવાડવા, આપણે લડકાને ભી શીખવાડવું જોઈએ। જેમ ઘરમાં આજકાલ લિંગ ભેદ વાળું જે આપણે દેખી રહ્યા સમાજમાં, એ ઘરથી ઉત્પન્ન થા અને ઘરથી કે શરૂઆત થા। અગર આપણે લડકીને સબ કામ કરાવ દંગા કે લડકીઓનું કામ હે, લડકી બર્તન માજી દે, ઝાડુ લગાડ દે ને

बेटा बेटा देखिए करेंगा ऐडन ये चीज नहीं करेंगा तो पसे ई सण में दिमाग में बही जागा कि यार घर नु काम करू ई लड़कियों नु सह लड़का नहीं आना बल्ले नती बनी लान पस हो इस चीज ऐडन दिमाग में बढ़ती जाएगा ने पसे ई आपड़ा थी की खुद थी की जे लड़का है खुद थी की लड़के ने कमतर हम सेंगा ने इन कारण से मोटा थई नहीं लिंग भेद खूब उत्पन्न थी जागा ने आज वर्तमान में खूब अपराध भी बढ़ी रहा है इनो भी इस कारण है कि बचपन थी बच्चा ने शिक्षा नहीं आली अपने संस्कार है सभ्यता है लड़के नहीं काट दो पर लड़का ने होने चीज नहीं काटो इन थी कि दूर राखो तो संवेदनशीलता थोड़ी समानता ये चीजें अपने अपने परिवार थी कि भी हिकाड़ी शक बीजू घर जो छोटो मोटो कार्य है ये भी समान रूप थी कि लड़का लड़की ने भी नहीं काटवा जो ताकि ये के भी अगर बाहर भणवा जाए तो भी आप छोटो मोटो काम खुद कर सके कि ऊपर निर्भर नहीं रहे खुद प्रति सम्मान है बड़ों सम्मान है ये चीजें अपने ने घर थी सीखाड़ी सको तो माता थी किस निवेदन है कि अपने बच्चे ने चाहे लड़को हो कि लड़की हो बेने समान रूप थी की शिक्षा आलवी भी जरूरी है समान रूप थी की संस्कारित करवा भी जरूरी है क्योंकि इस अपने देश नो आप खुद नो भी भविष्य है ने अपने भविष्य नु संवारवू अपने भविष्य नु सजावू ये आपणो काम है इन बल्ले अपने ने प्रयास अपने थी शुरू करवा पड़ेगा बीजो आ सोरा उपर अपने बच्चे ने संस्कार की बात करी एन हाथे हाथे हम अपने स्वास्थ्य थी जोड़ी भी बात करो कि अपने आ बहनों नो प्रोग्राम है ने बहनों ने खून की कमी है ये आम समस्या बन गई है वर्तमान में आ समस्या तो एटली बढ़ गई है घनी जगह अपने हमरवा में आवी रहू है कि जे गर्भवती महिलाएं प्रसूता है एने खून की कमी ने कारण डिलीवरी समय में मृत्यु तक थी गई है या फिर एने घनी जटिलताओं नो सामनो करवो पड़े घनी परेशानी नो सामनो करवो पड़े એના હાથે હાથે જેવી રીતે ઉંમર બળવા લાગે 40 થી 45 ને 50 ની ઉંમર થવા લાગે તો બી શરીરમાં જે કેલ્શિયમની કમી થઈ જાય ખૂનની કમી થઈ જાય એનાથી ઘણી પ્રકારની શરીરમાં સમસ્યા ઉત્પન્ન થાય ને આ છોટી છોટી સમસ્યાને આપણે નજરઅંદાજ કરવા એના પર ધ્યાન નહીં દઉં તે સમસ્યા બડી થઈ જાય ને પછી આગળ જઈને ભવિષ્યમાં આપણે સ્વાસ્થ્ય બદલે ખૂબ બડો ખતરો બી ઉત્પન્ન કરે તો બહેનોની ખૂનની કમી હે એનાથી જે સમસ્યા ઉત્પન્ન થાય એના બારામાં આપણે ચર્ચા કરો કે બહેનોની થકાન હે કમજોરી હે પીલી ત્વચા થઈ જા યા ફિર સાંસ ફૂલવું ચક્કર આવવા દિલની ધડકન તેજ થવું હાથ પેર ઠંડા થવા એવા પ્રકારના લક્ષણ દેખાય તો સૌથી પહેલા આપણે ખૂનની જાંચ કરાવીએ આ લક્ષણ બીજી બીમારીને ભી થઈ શકે પરંતુ ખૂનની જાંચ કરાવંગા તો એથી ખબર પડેગા કે આપણે શરીરમાં ખૂનની કમી હે કે નહીં હે યા ફિર કઈ બીમારી હે એની ભી ખબર પડી જાગા કેમ કે આ પ્રારંભિક લક્ષણ અગર શરીરમાં ખૂનની કમી થઈ જા તો આ પ્રકારના લક્ષણ દેખાય ને આ સમસ્યા આમ થઈ ગઈ કે બહેનો મેં હે ચાહે શહેરી મહિલાઓ યા ગ્રામીણ મહિલાઓ ખૂનની કમી હે આમ સમસ્યા હે બહેનોને આદત હે કે આ પૂરા પરિવારનું પોષણનું ધ્યાન રાખી પૂરા પરિવારનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખી સબ બલ્લે ભોજન બનાવી પરંતુ જે ખુદને સ્વાસ્થ્યની ધ્યાન રાખવાની વાત આવે યા ખુદને સંતુલિત આહાર લેવાની વાત આવે તેવી બહેને એમને પસાડી પડી જાય યા ફિર જે ભી ઘણા વખત એવું થાય કે પૂરા પરિવારને ખવડાવી ને બાદની સબ્જી કમ હો દાલ કમ હો તો ભી કહે મેં અચાર પાપડ મેં ખાઈ લેગા ને હોય જે આદત હે એ રોજની આદત થઈ જાગા તો એનાથી આપણે શરીરમાં ધીરે ધીરે ખૂનની કમી થતી જાયગા ને ધીરે ધીરે સમસ્યા બઢતી બઢતી ગંભીર એનિમિયાની સમસ્યા થઈ જાગા જેમથી કે બાદમાં હૃદય સંબંધી સમસ્યા ઉત્પન્ન થાયગા જેમ કે હૃદયનું બળવું હે યા ફિર હૃદય ગતિ રૂકી જવું એવી સમસ્યા ઉત્પન્ન થઈ જાય હૃદય ગતિ કમ જ્યાદા થવું એવી સમસ્યા થાય બીજું ગર્ભાવસ્થામાં હો બહેને તો એમની ઘણી પ્રકારની જટિલતા આવી જાય તો આની સમસ્યાથી બચવા બદલે આપણે શરૂથી કે આપણે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ અને સંતુલિત આહાર લેવો જોઈએ અગર આપણે નાખૂન ને બાલ ભી કમજોર થઈ રહ્યા તો એનું એક કારણ ભી એ કે શરીરમાં ખૂનની કમી હે એના હાથે હાથે ખૂનની કમીથી કે ખૂબ થકાન લાગે એનું કારણ એ ભી હે કે ખૂન હે આપણે શરીરમાં ઓક્સિજનનો પ્રવાહ કરે હર અંગ તો ઉદી ખૂનથી કે ઓક્સિજન પહોંચે ને અગર શરીરમાં ખૂન કમ હોગા તો ઓક્સિજનનો પ્રવાહ એ ભી કમી થઈ જાગા ને એનાથી થકાનની કમજોરી ઉત્પન્ન થાય બીજું ઓક્સિજનની કમીને કારણ સાંસ લેવામાં એને ભી તકલીફ થાય ચક્કર ભી આવી જાય ખૂનની કમી હોય તો હાથ પેર ભી ઠંડા પડી ત્વચા હે પીલી થઈ જા એન બાદ સરદર્દની સમસ્યા અગર લગાતાર રહી રહ્યો તો એનો એ ભી ખૂનની કમીને કારણ રહે હૃદયની ધડકન તેજ થવું એ સમસ્યા ઉત્પન્ન થાય ગર્ભાવસ્થામાં ખૂનની કમી થઈ ફોલેટની કમીને કારણ થાય તો બીજું હિમોગ્લોબિનની કમી થઈ જાય શરીરમાં એનાથી ઘણી પ્રકારની સમસ્યા ઉત્પન્ન થાય તો આવી જે અગર લક્ષણ દેખાય તો ખૂનની જાંચ કરાવવી હોય

ને અગર આપણો ખૂન કમ હૈ તો ખૂન બઢાવવાની જે દવાઈ હે યા ફિર જે પોષણ હૈ પોષક પદાર્થ હૈ જેનથી ખૂન બઢે જેમાં આયરનની માત્રા પ્રચુર હો એ વો આપણે સંતુલિત આહાર યા નિયમિત આહાર મે શામિલ કરી દેવું હોય. અગર આવી સમસ્યા ઉત્પન્ન થા યા ફિર આવા લક્ષણ દેખાય સબથી પહેલા ડોક્ટરથી પરામર્શ કરવો હોય. એન બાદ આયરન ફોલિક એસિડ ને વિટામિન સી થી ભરપૂર આહાર લેવું હોય. ડોક્ટર જે ભી આપણે દવાઈ સુજાવે એ દવાઈ ભી લેવી હે. એનાથી આપણે રોજમર્રાને ખાવામાં દાલ હે ફલ હે હરી પત્તેદાર સબ્જી હે સૂખા મેવા હે એને શામિલ કરવું હે. વિટામિન બી 12 વિટામિન સી ને વિટામિન અને આયરન જે સપ્લિમેન્ટ હે જે ભી ડોક્ટર લખે એને નિયમિત રૂપથી લેવું. હરી પત્તેદાર સબ્જીઓમાં પાલક હે મેથી હે ગાજર હે એની ચીજોનો આપણે સેવન કરવું હોય. વિટામિન સી બોલે સંતરાનું સેવન કરવું હોય નીંબુનું સેવન કરવું હોય તો હોણી ચીજોનો આપણે ઉપયોગ કરંગા ને આપણે સંતુલિત માત્રામાં ભોજન કરંગા. આયરન યુક્ત આપણે ભોજન કરંગા ને આપણે પોષણનું ધ્યાન રાખંગા બરાબર. એના ત્યાંથી ડેરી ઉત્પાદમાં આપણે દહીં હે દૂધ હે છાશ હે એનો ભી પ્રયોગ કરંગા. મતલબ કુલ મલાવીને સંતુલિત થાલી લંગા સંતુલિત ભોજન લંગા તો શરીરમાં ખૂનની કમી ભી નહીં થાગા ને હાથે હાથે બીજું જે આપણે જરૂરી શરીર બને મિનરલ જરૂરી વિટામિન જરૂરી એની ભી કમી નહીં થાગા. જેમ કે આપણે શરીર બને વિટામિન બી 12 જરૂરી હે વિટામિન ડી જરૂરી હે ને કેલ્શિયમ ભી ખૂબ જરૂરી હે તો આની સિઝનની ભરવાઈ બદલે ભી આપણે ખાન પાન મેં પોષક પદાર્થોને શામિલ કરવું ખૂબ જરૂરી હે. કેમ કે સપ્લિમેન્ટ આપણે એક જ બીમાર પડા ડોક્ટર દવાઈ લખી લે ને દવાઈ લઈ લે તો કુછ સમય બદલે આપણને સુધાર થઈ જાય પણ જીવનભર દવાઈ ઉપર ની સલાહ એનથી કચ્છો આપણે જીવનશૈલી હદારવી હે આપણું ખાન પાન હદારવું હે નિયમિત દિનચર્યા મેં થોડો વ્યાયામ કરવો હે યોગ કરવો હે તો અગર જીવનશૈલી હુધારંગા તો આપણે સ્વસ્થ જીવન જીવી શકંગા. ખુદનું ભી ધ્યાન રાખવું હોય હાથે હાથે પરિવારનું ધ્યાનગા અને અગર સ્વસ્થ રંગા તો આપણે પરિવારનું આપણે બચ્ચોનું બરાબર ધ્યાન રાખી શકંગા. સોરા ઉપર આપણે હજી ભી આગળ વાત કરંગા પર આ સોરા ઉપર હાજનો સમય થઈ ગયો અને બહેનોની ભી ઈચ્છા હે કે કચ્છ સુ ગીત સાંભળો ને એના હાથે આપણે આગળની વાત કરો.

બેનો સ્વરો પર હાજનો સમય અને આણા સમય ઉપર આપણે ગીત સાંભળ્યું લઈ રહ્યું ગીત સાંભળ્યો અંદ આવી ગયો ને હવે આપણે શ્રાવણ મહિનો બે વારો આપે ને શ્રાવણ મહિના મેં બારિશ એના હાથે હાથે લહેરિયા પહેરવાનું આપણે પ્રચલન ને ગીત સાંભળીની આપણને યાદ આવી ગયું યા ફિર યાદ તાજા થઈ ગઈ કે શ્રાવણ મેં જેવી પ્રકૃતિ બી પૂર્ણ તરતી શ્રંગાર કરે પાણી પડે મોસમ ઓછો થઈ જા ને એના હાથે હાથે આપણે જે ધાન હે એ બી પહેરા આપણે જે અનાજ પહેરાણા સમય ખેતર મેં એ બી અચ્છો તરથી ઉગી જા તો પૂરી પ્રકૃતિ બી શ્રંગાર કરે અચ્છો છો ને આપણું મન બી ઉલ્લસિત રહે તો આ જે મોસમ મેં હર્ષો ઉલ્લાસ નું રહે પણ આને હાથે હાથે આપણે સાવધાની રાખવી પડે બારિશની મોસમની સાફ સફાઈ સ્વચ્છતાનું આપણે ધ્યાન રાખવા તો બારિશની મોસમની જે થવાવાળી બીમારી હે એનથી કે આપણે બચી લે રંગા તો જે પ્રકૃતિ હે એની સમૃદ્ધિ આવે પણ હાથે કોઈ બીમારી આવે તો આપણને સાવધાનથી રહેવું જરૂરી છે આપણે આના વિષય ઉપર જે વાત કરવી હતી પર આજ તો સોરાનો સમય હે એ પૂરો થઈ ગયો હોય તો આસ્તરિતાબેનને આજ્ઞા આલો રામ રામ રામ રામ